અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે. હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના દુમ એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અસર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

ಸಂಸಾರಾರ್ಣವಂ ಸಂಸಾರಾರ್ಣವ ದಾರಿಣೀಂ. તે દુર્ગાદેવીનું હું વંદન કરું છું કે જે બધા મંત્રોમાં માતૃકા મૂળ અક્ષર રૂપે રહેલા છે, શબ્દોમાં અર્થરૂપે, જ્ઞાનોમાં એ ચિન્મયાતીત કે ચિન્મયાનંદ રૂપ છે, શૂન્યોમાં શૂન્ય સાક્ષીની છે, જેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી તે દેવી દુર્ગા નામે વિખ્યાત છે, જેમને ઓળખવા મુશ્કેલ છે. એથી દુર્ગની છે જે દુષ્ટ આચાર દુરાચારના વિનાશિકા છે અને સંસારના સાગરમાંથી તારનારા છે, એ દુર્ગાદેવીને અમે પ્રણામ કરી છે. વળી તે દુર્ગાદેવી કે જે

यही दुर्गा देवी जमुना द्वारा असंसार चक्र चला करेश। योगियों जमनु सदैव चिंतन करेश। जमुना प्रकाश थी आ समस्त जगत प्रकाशित थी रही छे। ये दुर्गा जगत जननी महाशक्ति छे। आसुरी शक्ति ऊपर दैवी शक्ति नो विजय दर्शावती आ महाशक्ति नी भारत देश मा अन्यत्र पण विशेषतः नवरात्रना दिवसों मा नवदुर्गा रूपे उपासना के वंदना थाय छे। आसो सुद्धी पडवी थी माडी आसो सुद्धी नौम सुधी चलनारो आ दैवी शक्ति नी आराधना करनारो नवरात्रोत्सव अत्यंत मंगलमय उत्सव गणाय छे। અહીં એટલું ધ્યાન આપવું પડશે કે આમ નવરાત્રી પણ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત નવરાત્ર એ શબ્દ જોઈએ છે। સંસ્કૃતમાં એનો વિગ્રહ કરવામાં આવે તો નવાનામ રાત્રિણામ સમૂહ ઇતિ નવરાત્રમ એ દ્વિગુ સમાસ છે। હા, નવરાત્રનો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ।

આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાનદીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે. નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી, એમના નવ નામ છે. તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે. તે આ નામ છે. પ્રથમ

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગા કુષ્માંડા, પંચમ સ્કંદ માતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ

నవదుర్గ. పెలు స్వరూప్ క్షేమ శైలపుత్రి. నవరాత్రన నవదుర్గావు నా స్వరూప్మా. ప్రథమ స్వరూప్ శైలపుత్రి. ఆ శైలపుత్రి పార్వతీదేవి. శైల పర్వతోన అధిరాజ్ హిమాలయన పుత్రిను పార్వతీ నామ છે એ તો જાણીતું જ છે અને એ જ પાર્વતી શૈલપુત્રી. ગિરિરાજ હિમાલયના આ પુત્રી પાર્વતી દેવી જો કે સૌના અધીશ્વરી છે તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તેમના પુત્રી તરીકે પ્રગટ થયા તેથી આ શૈલપુત્રી એમ કહેવાય છે. શૈલપુત્રી નવદુર્ગાઓમાં પ્રથમ ક્રમમાં આવે છે. એમનું વંદન આ રીતે થયેલું છે.

સુપર્વના સમયે રાષ્ટ્રના મંગલ માટે, વિશ્વના મંગલ માટે અને સૌના કલ્યાણને માટે ચાલો આપણે સર્વ દેવીમય દુર્ગાની વંદના કરીએ.

એ દુર્ગા દેવી શંભુ સદાશિવના પ્રિય શાંભવી શક્તિ છે, દેવોની માતા છે, ચિંતન પરાયણ છે, રત્નપ્રિય છે, સર્વ વિદ્યા સ્વરૂપ છે, દક્ષના પુત્રી, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરનાર, તપશ્ચર્યાના સમયે પાંદડા પણ નહીં ખાનાર

જેથી એમનું નામ અપર્ણા એમ પડેલું. અનેક વર્ણ ધરાવતા પાટલા રક્તવર્ણના દિવ્યત્વથી યુક્ત લાલ ફૂલને ધારણ કરનારા, રેશમી વસ્ત્રો ધારણ કરનારા, મધુર ધ્વનિ કરનાર ઝાંઝર મંજીરને ધારણ કરીને પ્રસન્ન થનારા એ દુર્ગા દેવી. નિશુંભ અને શુંભ દૈત્યનો, મહિષાસુર દૈત્યનો, મધુ તથા કૈટભ દાનવ, સર્વ દાનવ માત્રનો નાશ કરનારા એ દુર્ગા દેવી છે. તેમને અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ.